કરી આ જીવન બચાવી. સદા રક્તદાન કરબ. જે વ્યક્તિકે લીધે રક્તદાન કરબ ઓહો સ્વસ્થ હેતા, આપનો સ્વસ્થ રહબ. આપ જહન સ્વસ્થ રહબ તહન જીવનમે આર બહુત રાસ કાજ છે, જેના વ્યવહારકે વાત કરબ. મનુખક વ્યવહાર જે હોય છે સે ઓકર જ્ઞાનસે પૈઘ હોય છે. જીવનમે કતેકો એહન પરિસ્થિતિ અબૈ છે જત જ્ઞાન કાજ નહીં કરત, મુદા ઓત વ્યવહાર સબકિછ સંભાળી લેત અછ. કબ ઠીકે છે, વ્યવહારસે વ્યક્તિકે પહેચાન જુડલ છે. મોહક કપડા, નીક સાજ શૃંગાર, ઈ સબ બાહરી આવરણ થિક જે બેસી માને નહીં રખે છે. દોસરસે કોના ગપ કરી, દોસરકે ઓહિસે કેહન બુઝના જાય, ઈ માને રખે છે. નીક વ્યવહારક કોનો દામ નહીં થિક, મુદા ઓકરા કારણ માન સમ્માન આ પ્રેમ ભેટે છે. સભક સોઝા પ્રેમસે ગપ કરી, ઘર પરિવાર આ સામાજિક જીવનમે સુખ શાંતિ તખને ભેટત જખન અપન અગલ બગલમે રહનિહાર લોકક સંગ હમર વ્યવહાર નીક રહત. જીવનમે સફળતા માન સમ્માન ભેટત રહત તાહી લેલ જરૂરી થિક નીક વ્યવહાર. અપન વ્યવહારકે નીક આ પ્રભાવશાળી બનોને રખવાક લેલ કિછ ગપકે ધ્યાન રાખી, જેના અહંકાર જુઇન કરી આ સદખન વિનમ્ર બનલ રહી. વયસ યા પદક કારણે સમ્માન દેવ ઉચિત નહીં, સબકે ઉચિત સમ્માન દી. દોસરાકે ભાવના આ સમસ્યાકે બુઝવાક પ્રયાસ કરી, સદખન સચવાજી ફૂસ બજવાસા કાત કરી આ બાજલ જે ગપ અછ તૈ પર અમલ કરી, તખન વ્યવહાર બઢિયાં બનલ રહત આ સબમે સમ્માનિત હેત. શ્રોતા કહલ ગેલ છે જે અનુશાસન જીવનક આધાર થિક. અનુશાસન જીવન રૂપી રથકે સહી દિશા દેવાયવાલા પહિયા થિક, જે હમરા લોકનિકે સફળ સુખી આ સંતુલિત બનાવવામે મદદ કરિત અછ. એકરા બિના સમાજમે કોનોટા નિયમ લાગુ નહિ કયલ જા સકે છે અને કોનો લક્ષ્ય ધરિ પહોંચબ સંભવ હેત. સ્વતઃ અનુશાસન કેવલ નિયમક પાલનટા નહિ થિક, ઈ હમર મન કર્મ આ વિચારકે સહી આકાર દૈત અછ. ઇતિહાસ ગવાહ થિક જે કોનો વ્યક્તિ મહાન બનલા અછ ઓકર જડિમે અનુશાસન છલ. અનુશાસનસં સમયક સદુપયોગ હોઇત અછ. અનુશાસિત વ્યક્તિ સમય પર સબ કાજ કરૈ છથિ. જીવનમે જખન ઉતાર ચઢાવ અબૈ છે તો અનુશાસનકે કારણે ધૈર્ય આ આત્મનિયંત્રણ બનલ રહે છે. અનુશાસિત વ્યક્તિ સમાજમે સમ્માનક હકદાર હોય છથિ આ નીક નાગરિકક રૂપે દેશક વિકાસમે યોગદાન દે છથિ. સ્વતઃ દૈનિક જીવનમે અનુશાસનકે ઘરેસે શરૂ કરી આ અપના પર શરૂ કરી. રાતમે સમયસે સૂતી આ ભોરે સમયસે જાગી, ભરિ દિનક કાજક યોજના બનાવી, સ્વાસ્થ્યકે પ્રાથમિકતા દી આ સંતુલિત દિનચર્યા અપનાવી. આ અનુશાસનકે નિયમ જે છે સે તખન કાજ કરત. આ અનુશાસન જહન જીવનમે આયત તા સબ તરહે ઉન્નતિ કરબ, કિયક તા કાજક લક્ષ્ય પૂરા હેત આ ઓહિસે સમ્માન બનલ રહત. શ્રોતા આપ કાર્યક્રમ દિશ બઢી, આવ પહેને સુની શ્યામા ઝાસે વિદ્યાપીઠ ગીત.